नमस्कार, सुप्रभात। एफएम बैंड 102.4 मेगाहर्ट्ज पर आज है आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आजे तिथि छे नीज जेठ सुद तेरस, विक्रम संवत 2082, तदनुसार तारीख 27 जून 2026 अने शनिवार। શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:57 થઈ છે। આપ સર્વે શ્રોતાઓનું અમારી આ પ્રાતઃ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત કરીએ છીએ। આપનો આજનો દિવસ શુભ રહે અને આ સુંદર પ્રભાત આપ સૌના જીવનમાં મંગલમય બની રહે એ જ કામના સહ સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી, રાગ આશાવરી।

વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આપ સાંભળી રહ્યા છો રાજકોટ કેન્દ્ર. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર.

નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ સંગીતકાર કલ્યાણજી આનંદજીની કેટલીક વાતો અને એમના સ્વરબદ્ધ કરેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ગુજરાતના કલાધર કલ્યાણજી આનંદજી. સંગીતકાર કલ્યાણજી આનંદજી જોડીના કલ્યાણજીભાઈ ફિલ્મ જગતમાં કલ્યાણજી વીરજી શાહના નામે આવ્યા. શરૂઆતમાં કલ્યાણજીભાઈ ફિલ્મી ગીતોની રેકોર્ડિંગમાં વાદ્યો વગાડતા હતા. જે વાદ્ય કલ્યાણજીભાઈ બહુ સરસ રીતે વગાડી શકતા હતા એમાંનું એક હતું ક્લે વાયોલિન. ફિલ્મ નાગિનમાં એમણે ક્લે વાયોલિન પર બીનનો અવાજ એટલો સુંદર રીતે વગાડ્યો હતો કે આખું ફિલ્મ જગત ચકિત થઈ ગયું હતું. સાંભળશો આ સંગીતની એક ઝલક.

ફિલ્મ જગતમાં કલ્યાણજીભાઈના એવા અનેક શુભચિંતકો હતા જેઓ કોઈપણ નિર્માતા દિગ્દર્શકને મળતા તો એમની સામે કલ્યાણજીભાઈના સંગીતની પ્રશંસા કરતા. આવી જ એક પ્રશંસા સાંભળીને નિર્માતા સુભાષ દેસાઈએ કલ્યાણજીભાઈને બોલાવ્યા અને એક બે નહીં પણ અનેક ફિલ્મોમાં સંગીત આપવા માટે કરારબદ્ધ કરી લીધા. તે દિવસોમાં સુભાષ દેસાઈ ફિલ્મ બનાવી રહ્યા હતા સમ્રાટ ચંદ્રગુપ્ત. કલ્યાણજીભાઈએ આ ફિલ્મના ગીતોની ધૂન બનાવવા માટે એક મહિનાનો સમય માગ્યો. આ દરમિયાન તેઓ એ સમયની ફિલ્મોની ધૂનો સાંભળી સાંભળીને લોકપ્રિય ધૂનોના ગુણધર્મો શીખ્યા સમજ્યા. આટલી મહેનત કરીને એમણે ફિલ્મ સમ્રાટ ચંદ્રગુપ્તના ગીતોની ધૂન તૈયાર કરી હતી. કાર્યક્રમમાં આગળ આપણે સાંભળીએ છીએ કલ્યાણજી વીરજી શાહની ફિલ્મ પોસ્ટબોક્સ નંબર 999 નું ગીત. ગીત છે પીએલ સંતોષીનું, ગાયક કલાકાર છે મન્નાડે અને લતા મંગેશકર.

કલ્યાણજી આનંદજી જોડીના આનંદજીભાઈને ફિલ્મોમાં સંગીત આપવા કરતા વધારે રસ હતો ફિલ્મોમાં અભિનય કરવાનો. એમણે ફિલ્મ મેઘદૂત, ભક્ત પ્રહલાદ અને પુંડલિક જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય પણ કર્યો હતો, પરંતુ ઉંમરની સાથે એમની ઊંચાઈ ન વધી એટલે એમની અભિનેતા બનવાની ઈચ્છા પૂરી ન થઈ શકી. તેઓ એક ઓર્કેસ્ટ્રા ગ્રુપ બનાવીને કાર્યક્રમો આપી રહ્યા હતા. મોટા ભાઈ માવજીભાઈના સૂચનનું પાલન કરતા સંગીતમાં રસ ધરાવતા બંને ભાઈઓએ જોડી બનાવીને સંગીત આપવા

કરવાનું શરૂ કર્યું. આ જોડીની પ્રથમ ઉલ્લેખનીય ફિલ્મ 1960ની છલિયા કહી શકાય. ચાલો સાંભળીએ છલિયા ફિલ્મનું ગીત. ગીત છે કમર જલાલાબાદીનું, ગાયક છે મુકેશ.

કલ્યાણજી આનંદજીએ અનેક નિર્માતા દિગ્દર્શકની પહેલી ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં મનમોહન દેસાઈની પહેલી ફિલ્મ છલિયા, અર્જુન હિંગોરાનીની પહેલી ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે, પ્રકાશ મહેરાની પહેલી ફિલ્મ હસીના માન જાયેગી, સુભાષ ઘઈની પહેલી ફિલ્મ કાલીચરણ વગેરેના નામ લઈ શકાય. સાંભળીએ ગુજરાતી સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા પર આધારિત ગોવિંદ સરૈયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સરસ્વતી ચંદ્રનું ગીત. ગીત છે ઇન્દિવરનું, ગાયિકા છે લતા મંગેશકર.

અભિનેતા ફિરોઝ ખાને અને અભિનેતા મનોજ કુમારે જ્યારે ફિલ્મ નિર્માણ અને દિગ્દર્શન કરવાનો નિર્ણય લીધો ત્યારે એમની પ્રથમ ફિલ્મોમાં અને ત્યારબાદ એમની અનેક ફિલ્મોમાં સંગીત કલ્યાણજી આનંદજીનું હતું. નિર્માતા દિગ્દર્શક ફિરોઝ ખાનની પહેલી ફિલ્મ અપરાધ ઉપરાંત એમની ધર્માત્મા, કુરબાની, જાબાઝ જેવી ફિલ્મોમાં તથા મનોજ કુમારની પહેલી ફિલ્મ ઉપકાર ઉપરાંત પૂરબ ઓર પશ્ચિમમાં કલ્યાણજી આનંદજીનું સંગીત હતું. રજૂ કરીએ છીએ મનોજ કુમારની ફિલ્મ પૂરબ ઓર પશ્ચિમનું ગીત. દર્દભર્યા આ ગીતની રચના કરી છે ઇન્દિવરે, મધુર સ્વર છે મુકેશનું.

નિર્માતા દિગ્દર્શક પ્રકાશ મહેરા અને સંગીતકાર કલ્યાણજી આનંદજીનો સાથ હસીના માન જાયેગી, જંજીર, હાથ કી સફાઈ, હીરા ફેરી, ખૂન પસીના, મુકદ્દર કા સિકંદર, લાવારીસ જેવી અનેક ફિલ્મોમાં રહ્યો. સાંભળશો આમાંનું એક, જંજીર ફિલ્મનું ગુલશન બાવરાનું ગીત મન્ના ડેના સ્વરમાં.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: દિલ સે દિલ તક યાદગાર તરાને. કલ્યાણજી, આનંદજીના સ્વરબદ્ધ કરેલા અને મુકેશે ગાયેલા અનેકાનેક ગીતો આપણા સૌના હૃદયમાં છે અને હોઠો પર પણ છે. આ જ રીતે કલ્યાણજી

આનંદજીએ કિશોર કુમારની પ્રતિભાનો પણ ખૂબ સુંદર ઉપયોગ કરીને સંગીત પ્રેમીઓને પ્રસન્ન કર્યા હતા. આ જોડીનું ગીત જીવન સે ભરી તેરી આંખે મજબૂર કરે જીને કે લીએ, પ્રિય પ્રાણેશ્વરી હૃદયેશ્વરી, મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહે ગયા, ખઈ કે પાન બનારસ વાલા જેવા કેટલાય ગીતો આ પ્રતિભાશાળી સંગીતકાર અને ગાયકના નામે છે. આમાંનું એક રાજેન્દ્ર કૃષ્ણને લખેલું બ્લેકમેઇલ ફિલ્મનું ગીત સાંભળતા જઈએ.

સંગીતકાર કલ્યાણજી આનંદજી નવા ગાયક કલાકારોને અવસર આપવા માટે પણ જાણીતા છે. મનહર ઉદાસ, કંચન, અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, કુમાર સાનુ જેવા અનેક કલાકારોના પ્રારંભિક ગીતો કલ્યાણજી આનંદજીના સંગીત નિર્દેશનમાં રેકોર્ડ થયા છે. આ ઉપરાંત મહેમૂદ, શત્રુઘ્ન સિન્હા, અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓને પણ ગીતો ગવડાવવાનો શ્રેય આ સંગીતકાર જોડીને મળે છે. રજૂ કરીએ છીએ સુમન કલ્યાણપુર સાથે એ સમયના નવોદિત ગાયક મનહર ઉધાસના સ્વરમાં વિશ્વાસ ફિલ્મનું ગીત. ગીત છે ગુલશન બાવરાનું.

સંગીતકાર કલ્યાણજી આનંદજી જે ફિલ્મોમાં સંગીત આપતા એ ફિલ્મમાં કોઈ ભક્તિગીત કે હાસ્યગીત આપવાની એમની ખૂબ ઈચ્છા રહેતી. ફિલ્મ દુલ્હા દુલ્હન, હમ તુમ ઓર વો, જોરુ કા ગુલામ, ગોપી, હસીના માન જાયેગી, હાથ કી સફાઈ, વિક્ટોરિયા નંબર 203, વરદાન, ડોન, લાવારીસ જેવી ફિલ્મોના હાસ્યગીત સાંભળીએ ત્યારે આપણને કલ્યાણજી આનંદજી ચોક્કસ યાદ આવે. આવું જ એક હાસ્યગીત હસીના માન જાયેગી ફિલ્મનું. ગીત છે કમર જલાલાબાદીનું, ગાયક કલાકાર છે મન્ના ડે અને આશા ભોસલે.

કલ્યાણજી આનંદજીએ જે રીતે અનેક ગાયકો પાસે ગીતો ગવડાવ્યા, નવા નવા ગાયક ગાયિકાઓને અવસર આપ્યો, એ જ રીતે અનેક ગીતકારો પાસે ગીત લખાવ્યા. અન્ય સંગીતકારોની જેમ તેઓ માત્ર બે કે ત્રણ ગીતકારો સુધી સીમિત ન રહ્યા. આ સંગીતકાર જોડીએ લગભગ 75 ગીતકાર પાસે ગીતો લખાવ્યા. આ જ રીતે સંગીતના પ્રકારમાં વૈવિધ્ય રાખતા દરેક પ્રકારનું સંગીત પીરસ્યું. એમનું નામ જબ જબ ફૂલ ખીલે, હિમાલય કી ગોદ મેં, સરસ્વતી ચંદ્ર જેવી ફિલ્મોની સાથે સાથે કુરબાની, જાબાઝ અને ત્રિદેવ જેવી ફિલ્મો સાથે પણ લેવાય છે. આમાંનું એક ત્રિદેવ ફિલ્મનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, ગાયક કલાકાર છે અલકા યાજ્ઞિક, સાધના સરગમ અને સપના મુખર્જી.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. રૂપેરી પડદા સાથે સંકળાયેલા કલાકાર દ્વારા દુર્લભ કહેવાય એવું એક પ્રશંસનીય યોગદાન આપ્યું છે કલ્યાણજી આનંદજીએ. એમણે લિટલ વન્ડર્સ નામની એક સંસ્થાની સ્થાપના કરી. આમાં સંગીતની પ્રતિભા ધરાવતા 5 વર્ષથી 10 વર્ષના બાળક બાળિકાઓને તાલીમ આપીને મંચ પર કાર્યક્રમ કરવાનો અવસર આપતા. આ રીતે તેઓ નવી પ્રતિભાને એમના ક્ષેત્રમાં આગળ વધવાનો રસ્તો મોકળો કરી દેતા. કલ્યાણજી આનંદજી એમના સંગીતની સાથે સાથે આવી બાળ પ્રતિભાઓને તૈયાર કરવાની તપસ્યા બદલ પણ હંમેશા યાદ કરવામાં આવશે. પ્રસંગને અનુરૂપ રજૂ કરીએ છીએ મુકદ્દર કા સિકંદર ફિલ્મનું અંજાનનું રચેલું ગીત. ગાયક કલાકાર છે કિશોર કુમાર.

સંગીત પ્રેમીઓનો અપાર પ્રેમ અને પ્રશંસા પ્રાપ્ત કરનાર સંગીતકાર કલ્યાણજી આનંદજીને 1992માં પદ્મશ્રીની ઉપાધિથી અલંકૃત કરવામાં આવ્યા. 1975માં એમને ફિલ્મ કોરા કાગઝના સંગીત બદલ શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયો. કાર્યક્રમનું સમાપન કરતા રજૂ કરીએ છીએ આ ગીત. ગીતકાર છે એમજી હશમત, ગાયક છે કિશોર કુમાર.

0: માં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

बाद गायक पंकज उधास। मूळ राजकोट नजीकना नवागढ़ना जाणीता गजल गायक अने फिल्मी पार्श्वगायक पंकज उधासनो जन्म गुजरातना सौराष्ट्रना जेतपुरमां 17 મે 1951 रोज थयो हतो। इमनु प्रारंभिक शिक्षण भावनगरमां थयुं, त्यारबाद कुटुंब मुंबई जईने वस्युं। नानपणमां पहला थोड़ा समय सुधी तबलावादन शीख्या बाद गायक पंकज उधासे उस्ताद गुलाम कादिर खान અને પછી પંડિત નવરંગ નાગપુરકર પાસેથી હિન્દુસ્તાની સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું। ગાયક પંકજ ઉધાસે સંગીત ગાયનના ક્ષેત્રમાં મંચ પર સર્વપ્રથમ કાર્યક્રમ મોટાભાઈ મનહર ઉધાસ સાથે ભારત ચીન યુદ્ધ વખતે કર્યું। કાર્યક્રમમાં આપણે પ્રથમ સાંભળીએ પંકજ ઉધાસના સ્વરમાં જવાબ ફિલ્મનું ગીત। ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું।

સંગીતના ક્ષેત્રમાં આગળ વધવાનો અવકાશ ન મળતા નિરાશ હતાશ ગાયક પંકજ ઉધાસ કેનેડા જઈ પહોંચ્યા. કેનેડામાં એમને સંગીતનો વિયોગ સતાવવા લાગ્યો. આથી ત્યાં તેઓ નાની એવી મહેફિલો કરવા લાગ્યા. નસીબ જોગે ત્યાં લોકોને એમનો સ્વર અને સંગીત પસંદ પડવા લાગ્યા. એમના પ્રયત્નો સફળ થવા લાગ્યા. તેઓ લોકપ્રિય થવા લાગ્યા. કેનેડાના એમના શુભચિંતકોની સલાહથી થોડા સમય બાદ સંગીતના ક્ષેત્રમાં આગળ વધવાનો બમણો ઉત્સાહ લઈને તેઓ

ભારત આવ્યા. વધુ થોડા વર્ષોના જોશભર્યા પ્રયાસો બાદ વર્ષ 1980માં એમનું આલ્બમ આવ્યું આહટ. પછી તો સમય સમયે એમના નવા નવા આલ્બમો આવતા ગયા, વિશાળ જનમેદની સમક્ષ કાર્યક્રમોના આયોજન થતા ગયા. રજૂ કરીએ છીએ લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત દિગ્દર્શનમાં પંકજ ઉધાસનું ગાયેલું તેજસ્વીની ફિલ્મનું ગીત. ગીત છે મુમતાઝ રશીદનું.

લગભગ 44 વર્ષની સંગીત કારકિર્દી દરમિયાન ગાયક પંકજ ઉધાસના કંઠે ગવાયેલા 40થી વધુ આલ્બમો બહાર પડ્યા. આમાં ગુજરાતી, પંજાબી અને બંગાળી ભાષાના આલ્બમોનો પણ સમાવેશ થાય છે. ગાયક પંકજ ઉધાસ અનેક પુરસ્કારો અને ઉપાધિઓથી અલંકૃત કરવામાં આવ્યા. આમાં વિશેષ છે ભારત સરકાર દ્વારા પદ્મશ્રીની ઉપાધિ તથા મરણોપરાંત પદ્મભૂષણની ઉપાધિ. ગુજરાતને ગૌરવ અપાવનાર મહાન ગઝલ

સંપન્ન થયા. આવતીકાલે સવારે 5:55 આજ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.